0: कोई भी काम जल्दबाजी में नहीं करे, क्योंकि देखो अरे बुआ में आपने जल्दबाजी कर दी थी, एक पानी पड़ी गयो बे पानी पड़ी गयो, पर आपने फिर बाजार वहां पानी नहीं पड़ू तो फिर आपने समस्या आवी शके। एटले खास करीने आपणे भाई एथी केवू होय के जे भी आपणे देखे कि ना भाई आपणे अच्छे आपणे खेतर में पेरवा हारू पानी पड़ी गयो तो बुआई वगैरह करेगा तो अच्छो रहेगा, ने आपणे विचार करे कि ना थोड़ो पानी पड़ी गयो फिर पानी पड़ी जाएगा तो एने हिसाब थी कि जे आपणे बीज वगैरह लावीने पेरी रहता कहा आपणे मेहनत करी रहता कहा तो एमने भी आपणे उगे नहीं उगे एनी भी गारंटी नहीं रहे। एटले खास करीने एनी वातनुं ध्यान राखी देखा देखी नुं काम नहीं करे। खास करीने आपणे कही रहे खेतीबाड़ी में अच्छी किस्म नुं बीज होवो जोईए, खातर वगैरह अच्छी मिट्टी एनमें हाथे आपणे मेहनत जेवो आपणे करंगा एवो आपणे पाकीने मळेगा। एटले टेम टेम माथे आपणे इच्छा के भाई जे भी बीज वगैरह लावी रहे अच्छी किस्म नुं बीज लावे, कोई भी जल्दबाजी में नहीं करे, आपणे वापरे तो कोई बीज होगा ई लावेगा तो बढ़िया रहेगा, क्योंकि नवी नवी तरह ने किस्म बीज निकले कंपनी अलग अलग रहे पास आपणे पेरी दो 8-15 दाड़ा एनी वाट जोवी पड़े कि उगे कि नहीं उगे, पास नहीं उगे इन दाड़े पास आपणे फिर थकी पेरवू पड़े, फिर बमणी मेहनत थी जाए ने आटलो मोघवारी ने कारण आपणे बीज बेटलो मोघो पावनु लाबू पड़े तो फिर आपणे मन दुखी थाय कि ना भाई मैं आटलो मोघो बीज लावीने पेर्यु ने उग्यु भी नहीं, तो घणो भाई एने हाथे समस्या आवी भी करे। ने आ खरीफनी फसल एवी के जे आपणे पाणी माटे निर्भर रहे, पाणी वगैरह पड़ी गयु तो भी आपणे पाकी ने मळी शके, વધારે પડી જાય તો ભી નુકસાન અને કમ રહેગા તો ભી નુકસાન હે, એટલે આપણને એની વાતનું ખાસ કરીને ધ્યાન રાખીને કામકાજ કરવું હોય ને સબ ફાયદે કે છે કે ભાઈ જે ભી ફળ સબ્જી વગેરે ભી ઉગાડી રહેતા કહીં એનું ભી ઉગાડવું જરૂરી હે, કેમ કે એવી જે ફસલ હે આપણે સબ્જી વગેરે ફળ વગેરે હે ને બીજું આપણે હાથે કોઈ ભી તરહની ખેતી વગેરે કરીએ રહે નગદી ફસલ હે રહી તો એનું ભી આપણને ઉપયોગ કરવું જરૂરી હે, કેમ કે આ અનાજની ફસલ માટે આપણે આશ્રિત રહેવા તો એવી રીતે એમ લાગે કે ના ભાઈ 2-4 મહિને વાટ જોઈને પછી પાણી વગેરે ભી ખૂબ જ્યાદા પડી ગયું તો ભી નુકસાન થઈ શકે, કમ રહેગા તો ભી નુકસાન થઈ શકે, એટલે આપણે એની વાતોનું ભી ધ્યાન રાખવું કે આની ફસલને હાથે આ ફળ સબ્જી વગેરે ઉગાડીને ભી આપણે જે રોજના કામમાં એનથી કે આપણે નીકાળંગા તો બઢિયા રહેગા। આપણે મન એટલું દુઃખી થતું હોય તમને થાયગા, કેમ કે આપણે એનું ખાસ કરીને ધ્યાન રાખવું હોય ને આપણે આને વાત ઈસ કરે કે ના ભાઈ જે ભી આપણે કામ હે એ અચ્છી તરીકે નીકાળંગા, સાવધાની રાખતો થી કરંગા તો આપણને કોઈ ભી તરહની સમસ્યા નહીં આવેગા। ખાસ કરીને આ મોસમ વગેરે બદલાઈ રહ્યો તકો હે, તો બદલતા મોસમ મેં ખાસ આપણે ખુદનું આપણે ઘર મેં પશુધન અબોલો જીવે એનું ભી ધ્યાન રાખવું હોય, કેમ કે આના ટાઈમ માટે બેતું પાણી આવે આપણે ખાવા પીવા રહેવાનું સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી હે, કેમ કે આના ટાઈમ માટે વાયરા ખોરણ પાણી વગેરે પડે તો એને કારણે જે જનાવર થકી ભી આપણને સમસ્યા રહી શકે, માકમ અસર થકી ભી રહે, પર હર વાત થકી આપણને સાવધાની રાખવી જરૂરી હે, કેમ કે સ્વાસ્થ્ય અચ્છું હોય તો સબ કામકાજ અચ્છું હોય, નહીં તો આપણે સ્વાસ્થ્ય માટે નુકસાન થાય બીમાર પડી જાય તો આપણે હર તરત થી આપણે જે ભી ઘરની આજીવિકા ડગમગી જાયગા, એટલે ખાસ કરીને એની વાતનું ધ્યાન રાખવું હોય, આપણું ઘર ને પશુધન અબોલો જીવ એનું ભી ધ્યાન રાખવું હોય, ખેતીવાડીનું ભી ધ્યાન રાખવું હોય ને હર તરત થી ધ્યાન રાખંગા તો બઢિયા રહેગા। ને ભાઈ એમ બીને દેખો વાતે તો ઘણી કરવાની ઈચ્છા હતી પર આ ટાઈમનું માન રાખવું પડે, આજ તો આપણે છૂટા પડો ને અગલા કાર્યક્રમની ફેર મળંગા, રામ રામ રામ રામ।
1: कार्यक्रम खेती में बात यहीं पर संपन्न हुआ। ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है। प्रातः के 6:50 हुए हैं। नीचे प्रस्तुत है आदिवासी लोक संगीत। इस कार्यक्रम में आज आपको सुनवा रहे हैं गणपत महाराज द्वारा गाए कुछ लोक भजन।

0: તરીકા થકી જીવિત રહે ને ઉત્પાદનને કમ થવાને દે. એક હે કમ સમયમાં પાકવાવાળી કિસ્મે ભી આવે હે. કેટલીક એવી ઉન્નત કિસ્મે કમ સમયમાં યા કમ અવધિમાં પાકીને તૈયાર થઈ જાય હે. આને થકી કિસાનોને સાલમાં એક થકી અધિક ફસલે ઉગાડવાના અવસર ભી મળે હે. આમ તો કિસાન ભાઈ એક ફસલ કરી ને પછી બહી રહે ખેતર તૈયાર કરે અને સમય લાગે બુવાઈને, પણ આવી રીતે કમ કિસ્મોને કમ સમયમાં પાકવાવાળી અગર કિસ્મોનું ચયન કરો તો કમ સમયમાં પાકીને તૈયાર થઈ જાય તો કિસાનભાઈને બીજી ફસલ બુવાઈ કરવાનો સમય ભી મળી જાય ને લગભગ આપણે કહી શકાય કે એક સાલમાં બે ફસલો ભી કમાઈ શકે. એક હે બહેતર ગુણવત્તા ભી આલે હે. કિસાન ભાઈઓ આવા બીજો થકી ઉત્પાદન જે ઉત્પાદિત ફસલે હે એની ગુણવત્તા જેમ કે દાણાનો આકાર હે તેલની માત્રા હે યા પાકવાને બાદ એનો સ્વાદ હે આ સબ કાફી હદ તક બહેતર થઈ હે ને એનો સીધો ફાયદો જેનાથી બજારમાં ઉચ્ચ બિક્રી ઉપર કિસાનભાઈ જે હે એ ઉચ્ચ મૂલ્ય ઉપર આવા ઉત્પાદનને વેચી શકે. તો કિસાનભાઈ કહેવાનો મતલબ એ હે કે આપણે જે ભી બુવાઈ કરી રહ્યા એ પ્રમાણિત બીજ લાવીને બુવાઈ કરો, ઉન્નત કિસ્મનો બીજ લાવો ને પછી બુવાઈ કરો. દેખો મહેનત તો આપણે કરી રહ્યા તો મહેનતને હાથે હાથે આવી ચીજે અગર કામમાં લઉં તો એમાં કિસાનભાઈને આયની બઢોતરી થાય, કમ નથી થતી, આયની બઢોતરી થાય. તો મહેનતને હાથે હાથે એવી મહેનત કરો, દિમાગ લગાડીને મહેનત કરંગા તો આપણને નિશ્ચિત ફાયદો થઈ શકે. કિસાનભાઈઓ દેખો વાત અગાડી બી જારી રાખંગા આપણે આ આપણી ઉન્નત કિસ્મના મહત્વના બારામાં વાત કરી હે. હવે સોરા ઉપર જે સંદેશ આવી ગઈ હમરા ને સંદેશ ના હતો એ પહેલા બઢિયા શું ભજન હમરંગા ને પછી બીજા ભાઈની વાત હમરા.
1: प्रसार भारती के पास है भारतीय संस्कृति की अनमोल धरोहर. इसमें शामिल है शास्त्रीय संगीत, नृत्य, साहित्य, नाट्य विधाएं, धारावाहिक, वृत्त चित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की डीवीडीज और सीडीज हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए. प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in. याद रहे www.prasarbhartiarchives.co.in.

0: किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: किसान भाइयों देखो कितलो बढ़िया वजन अपने हांबड़े छोरा ऊपर संदेश भी हांबड़े हैं अपने अपने से बात करी जाता बुआई में उन्नत किस्मों ना महत्व ने हमजी ने बुआई करवानी बात करी जाता। किसान भाइयों देखो समय ऊपर रोज अपने कया कया भाइयों ने बात खेती ना अनुभव जे हैं ईश्वरा ऊपर सबने साझा करा हा एना आज मारे भाई थी की बात थी थी ने एना भी बुआई ने व्यवस्था है बीज नी व्यवस्था है खातर नी व्यवस्था है खेतर नी तैयारी है कृषि यंत्र नी तैयारी है हम जी ये बातें आज एने अंदर की करी थी आ सोरो पूरो बजो थको तो सब थी पहले अपने एना भाई नी बात हांभरा ने पछे आगाड़ी बीजी बात करा।
2: साफ सफाई करी रहो भाई हमें तो बुआई आई थी धीरे धीरे नेड़ी एम पी
3: बुआई आई रही साफ सफाई करी रहा खेड़ाई करी रहा एम करी रहा
2: पानी पासो आ किसान तो आकाश में दिखी जाए खारे हमें पासो एम
3: आकाश में दिखी जाए अंदर देखी खेती थी गई अंदर वाट लेकिन बैठा है एम
2: बिल्कुल आ देखो इंद्र देवता है तो पानी तो एना तो टेम ताने आवे रमेंग भाई एम
3: वार्ता वार्ता आवे
2: एम पासो काले छोरा ऊपर थोड़ो साडा फोवारे आवी पण बके नहीं पड़ियो તૈયારી કરી રહ્યો પણ એક વાત આજે આપણે સોરા ઉપર કરા કે આજે બુવાઈ તો તમે પહેલી વાત તો એ બતાડો કે હાની બુવાઈ કરો ગો
3: બુવાઈ જ સવાબી ની કરે મકી ની કરે કૃષિ વિભાગ ની ભી મકી લાગે હાલી હે
2: બિલકુલ બિલકુલ દેખો રામેંગભાઈ આજકાલ તો વાત એ ચાલી રહી હે કે સોયાબીન નો બીજ લાવો મખી નો લાવો કયું બી લાવો એક પ્રમાણિત બીજ લાવવું પડે એમ
3: પાછું ગ્રામ સેવક હાલી ઠેલી હવે માન્ય થઈ ગઈ સરકારી લાવી રહ્યા બીજી ફેજ લાવી રહ્યા
2: પેલો મારકા વાળું બીજ લાવો કે મારકા વાળું લાવવું પડે ને એ પાછો હાથે બિલ લાવવું પડે કે નહીં
3: બિલ લાવવું પડે ને
2: બિલ લાવવું પડે એમ પાછું રામેનભાઈ દેખાવ ને ખારે ઉઠીને માન લો કઈ ને ઉજ્યું તો આપડે કેને જઈને કહો પાછા
3: બિલ વાના કેને પૂછા જાય
2: એમ પાછું
3: ના બીજ તો લાવવું પડે ને તૈયારી કરી રહ્યા મખી બોવાઈ ને સવાબી ને હાળની ને
2: અચ્છા
3: પણ હવે આ ખેતર તૈયાર થઈ ગયા હવે કઈ જવું નથી પડતો હવે તૈયારી
2: મેં બાબો હવે તૈયાર એમ
3: હવે એમ
2: પાછું આ ખેતર ની બુવાઈ

0: આપણે દેશી ઉપાય ગુદાની ના ગુજરાત હવે કમશે બધા નથી ગામે પાંચ વાળો મળે બધા નહીં મળે
1: એમ
0: બીજા સાહેબ ટ્રેક્ટર થાય કેસ થાય
1: તો બધા એ તો ભાડે લાભવું પડે કે ખુદ નું ટ્રેક્ટર હે પાછું
0: ના ના લાભવું પડે તારે આપડે ખુદ નથી કહીએ ને
1: એમ ભાડા ઉપર લાભવું પડે એમ કે
0: ભાડા ઉપર લાભવું પડે ઘંટા માં જયારે બારસો રૂપિયા લે
1: અચ્છા અચ્છા તો પછી દેખો આ તો સોયાબીન ની ખેતી ની વાત થઈ ને પાછા ગાય ભેય ને ડૂબો ની રાચે
0: પાછા હોય ને ગાય હે ને ભેગ પાડી હે ને ડૂબો હે ને એને
1: હા રામીનભાઈ દેખો ખાતર ની વ્યવસ્થા કરીએ તો પાછા આ ખાતર ની કિલ્લત ચાલે એમ કે મળે કે નહીં મળતું
0: ખાતર દેશી ખાતર છે દેશી ખાતર નાખો તો મળે ગા
1: એમ દેશી ખાતર પેલો જૈવિક વિધિ થી ખેતી કરવાનું કઈ કે આ દેશી ખાતર નાખો અને પેલો રસાયણ વાળું નાખી નાખો એમ કે પાછા તો એના ઉપર કઈ કેવું ચાહોગે
0: એના ઉપર સારી જેને ઉપયોગ કર્યો અને પેલી હવે આપડે કરે તારે ખબર પડે એને
1: ના પણ આ દેખો ઉકડો વાળું ખાતર નાખો તો એ તો ફાયદો શરીર ઉપર તો ફાયદો હોય કે
0: એના માટે ભરપૂર ફાયદો કઈ બીમારી નહીં થાય
1: એમ પાછું રસાયણ નાખો તો ફાયદો રસાયણ નાખો તો પાછો નુકસાન ને આપડે શરીર
0: નુકસાન ને ખાતર જેથી ખાતર નાખો તો રૂપિયા રૂપિયા ફાયદો હોય
1: પેલું તો ઝેર પકવી જાય એમ પાછું
0: ઝેર પકવી જાય
1: આ તરત તરત ની રોજ ની બીમારી થાય એ રામેનભાઈ
0: રૂપિયા થઈ જાય
1: કેટલી બીમારી સાંભળો આપડે લોકો
0: નહીં
1: હા અટેક આવી ગયો ને કેન્સર છો ને પેલો છો ને પેલો છો ને એ પાછું
0: એ પાછું સાહેબ બીમારી પેલી થઈ ને
1: તો એટલે કહ્યું કે આ જૈવિક ખેતી કિસાનભાઈ રૂઝાન રાખે તો ઠીક રહે પાછું
0: ના બઢિયા રે હવે ગાય ભેયા રાખીને બહારનો દેશી ખાતર નો ઉપયોગ કરી રહ્યા
1: અચ્છા અચ્છા અચ્છા
0: પેલો ખાતર પેલું કમ કરી દેજો હવે
1: ને બીજું એમ કઈ બીજા શું ધંધા કરો તમે એમ
0: બીજી તો હું લેમડા કરે આપડા લેમડા ની સીઝન આવી લેમડો રહેણે ને બેસાય એમ કરે
1: ઓહો એ કરી દઉં
0: હવે લેમડા નો ભાવ ઠીક ગયા છે વીસી રહ્યા લેમડા
1: કરી આ લીંબુ એ બેસો એમ કે શું ભાવ થાય
0: એ 10 રૂપિયા 12 રૂપિયા ને 17 રૂપિયા એમ થાય એમ તો
1: તમે વીસી કે પાછી
0: હવે વીસી ને 20 કિલો વીસી
1: ઓહો તો થોડુંક આ એ મહેનત કરી રહ્યો પાછા એમ
0: તારે થોડો ખાસો પાણી આખાઈ નીકળી જાય ખાય ખેતર વાળા
1: ના તો કિસાન બેઠો હે ભાઈ તો કઈ ને કઈ મહેનત તો કરવી પડે બે પૈસા મળે એવું કામ કરવું પડે
0: ના મળે ને બે પૈસા કરે સાંભળી લાવે
1: એમ પાછું વાહ ભાઈ વાહ રામીનભાઈ ને તમે પશુપાલન ની વાત કરીને ડૂબો અને ગાય ની રાખી પી લઈએ કે પાછી
0: હવે રાખી ને
1: દૂધ આલે કે
0: દૂધ આલે ગા આલે ડૂબો આલે
1: તો રામીનભાઈ દેખો દૂધ નો જે ધંધો કરે તો આપડે કિસાન ભાઈ ને કહ કે દેખો ખેતી તો કરી જ રહ્યા આજકાલ હવે દગા રહી ગઈ ટોખી આપડી કેમ કે એક ના 5 ભાઈ ને 4 ભાઈ તો વટાઈ ગઈ
0: ભાગ પડી જાય
1: ભાગ પડી જાય તો ટોકી રહી ગઈ દગા તો ટોકી દગા મેં વધારે ઉત્પાદન લેવા બદલે ખેતી તો કરી જ રહ્યા પણ એને હાથે હાથે બીજા કઈ ધંધા કરો તો ખેતી ને હાથે હાથે બીજા ધંધા કરો તો એને 2 પૈસા ઇન્કમ થાય એમ
0: મને ત્યારે ગા 2 રાખો તો 2 ડુબર રાખો તો ઘણો ફાયદો હોય ખાતર ને ખાતર થાય ને પૈસા બી આવે ને બઢિયા રહે
1: શાકસબ્જી કરો કે પાછા
0: શાકસબ્જી ઘર ઘરથી ચાલે એટલું કરે ને
1: બટકું હે કે પાછું એમ
0: હે સબ્જી કરે
1: પાછું શુદ્ધ ખાવું પડે છે રામીનભાઈ તમારા ભાઈ રામીનભાઈ નામે ને
0: રામીનભાઈ
1: ખરી વાત રામીનભાઈ તો શુદ્ધ ખાવું પડે પાછું એમ
0: શુદ્ધ ખાવું પડે ને નાથી આપડે કારેલા ને ગલકા ને એવું કરે ને આલે ને ભેંડા ને એવું ગોવા ને
1: ગોળ નો ફાગ બેસો બી ખરી
0: ના ગોળ નો બેસે તો મજા થવી છે ત્યાં થોડો
1: બેસી દો કે મંડી માં બેસવા દો આમ છૂટક
0: ના છૂટક આમાં કરે લઈ લે
1: લઈ લે
0: એથી શક્તિ પડી જાય વના દવા વાળી એમ કરી
1: એમ ભાઈ વારે વાહ પેલો વિટલાભાઈ બી મળ્યા હતા મને તો એ ટમાટર કરીએ એમ કેતા પાછા
0: હા ટમાટર કરીએ વિટલાભાઈ ખાના ખાવડાવી ને આપણે આવ્યા કરવા આવીએ હવે
1: એમ વાત વાર રામીનભાઈ દેખો આ તો સબ્જીવાડી નો ધંધો પશુપાલન નો તમે તો બકરી કરી રહ્યો એટલું કામ કરી રહ્યો હાથે ખેતી કરી રહ્યા ને હવે દેખો આ પાણી આવે એવું બુવાઈ બી કરો કા તમે રામીનભાઈ જાતે જાતે અમારા સોરા ઉપર કિસાનભાઈ ને કઈ કેવું ચાહો કે તમારી સલાહ કે બુવાઈ ઘાટે કરવી
0: હોય તો ભાઈ આ બઢિયા ખેતી કરજો આ ટ્રેક્ટર દેખી બઢિયા બે ત્રીનો કા દાખાવી ને બીજ બઢિયા વાળો બીજ નાખીને પછી ખેતી કરજો બઢિયા ઉત્પાદન મળે કા
1: કાકડા કરીએ તો એ તો અકાઈ નથી કરી તો એના બદલે અકાઈ કરવી પડે પાછી
0: કાકડા બદલે અકાઈ એ કરવી પડે તારે એક ફેરો થાય
1: એક ફેરો કરવી પડે એમ
0: હા તારે ખેતર ફેરી હાથ ને કાગે
1: બરે વાહ વાહ ભાઈ વાહ રામીનભાઈ તમે તો આ સોરા ઉપર આવીને અમે બહુ અચ્છી જાણકારી આલીએ એના બદલે રામીનભાઈ આપને સોરા આડી થી ખૂબ ખૂબ ધન્યવાદ રામ રામ
0: રામ રામ રામ રામ
2: કિસાનભાઈએ દેખો રામીનભાઈની વાત કેટલી બઢિયા હતી અને એના એના અનુભવ જે એની સોરા ઉપર વતાર્યા છે. કિસાનભાઈએ સોરા ઉપર એક વાત બીજી કરવી એક અવરેસી અભિયાન ચાલી રહ્યું હોય ખેત બચાવો અભિયાન. ખેત બચાવો અભિયાન એટલે સેવ ધ ફાર્મ કેમ્પેન અને અંગ્રેજીમાં હું કહી આની શરૂઆત જે કેન્દ્રીય કૃષિ મંત્રાલય

કિશનભાઈએ ભેગો કેટલું બઢિયા ભજન સાંભળ્યું અને આ કાર્યક્રમનો ટેમ પૂરો થઈ રહ્યો તો આજે તો વાલજીભાઈને આજ્ઞા લો કાલે સોરા ઉપર નવી જાણકારીના હાથે મલંગા એ આવું.